જય ગુરુ ગાયનગુનુ આપ સૌનું હનુમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામાં. આપ સૌ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વગર રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની બુનંજલી પારેશરને આજે વાર શનિવારની તારીખ 25 જુલાઈ 2026 નો દાડો હૈ. ભાઈ બોનો અમે દેખી રહ્યા હો કે આપણી સ્ટુડિયોની ઘડી મેં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ખેતીવાડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માં તે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની કડી માં આપણે બીજા કાર્યક્રમ ની શરૂઆત કરંગા જેને કહે બાલકન બાલપન એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની કડી માં આપણે આગળ રૂક કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7:30 માં તે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ની હાથે. તેની કડી માં આપણે આગળ વળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. અણસ ક્રમ માં આગળ બઢતો તકે આપણે રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડું કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8:30 માટે. મેં શ્રોતાઓ બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવીંગા મુ એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેંગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ બોનો ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી ને. એની બાદ ભાઈ બોનો અમારી અબ તક કી હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. અને સાથે શરૂ થાગા આપની પસંદ નું કાર્યક્રમ આપકી ફરમાઈશ જેને આપ હમરી શકો ગા પરવાતે 11 તકી બપોરની 1 વાગે વેસ મેં. અગર આપ ભી આપની ફરમાઈશ નું ગીતન ને હમરું ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ ગીતના બોલ આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સએપ નંબર માટે. અમારું નંબર હે 9460051234. તો ભાઈ બોનો આ તો હતી આપણે પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી.

0: નિશુલ્ક મળે હે. હોપે એનિમિયા કી બચવા બલ્લે આપણાને ખવાનામે દાળ, પત્તેદાર સબ્જીએ, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જીએ ને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રુકી જાયેંગા તો હું થાય?
3: ના ના અંજલિ બુન, હું થાગા.
2: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે ઈ હુકી જાયેંગા, ખેતર બંજર થઈ જાયેંગા ને આપણું જીવન જે હે ઈ ભી રુકી જાગા.
3: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયાના લક્ષણ હે.
2: હોવે ભાઈન બોનો, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી સુવે.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બલ્લે આપણને ખવાનામે દાળ, પત્તેદાર સબ્જીએ, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુવે.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જીએ ને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: એવો કહેવાય, જૈવિરે એક બૈરું મજબૂત બને હે, તૈવિરે પૂરો પરિવાર મજબૂત બને હે.
5: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
4: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
5: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
4: તો આવો બનો, આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
5: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

कार्यक्रम खेतीवाड़ी हमरा वारा हंग्र भाई बुनो ने आपनी बुन अंजली नू राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपनू सामुदायिक रेडियो वागड रेडियो 90.8 FM माते ने आप सबनू घणिमान स्वागत करा हूँ અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મે જેમ કે ભાઈ બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમમાં આપતે કી વાતચીતનો વિષય હૈ કે આપણે જે જંગલ હૈ એ ધીરે ધીરે ખતમ થતા જઈ રહે હૈ આપણી નદીઓ જે હૈ એ હુકાઈ રહી હૈ તો આ હિતી ચીજ તો આપણે ધીરે ધીરે ખોઈ રહ્યો અવડે ભી અગર આપણે ને હમર્યો તો આપણી જે વિરાસત હૈ એ ભી ને વસેકા તો આજે અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપને હમરા વિદા અંકિત ને મોરે કર આપણી વાતે

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાવ માં આપણે રહો યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેવી હવા માં આપણે હાલ રહો ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હવે અગર પેડ ને રહેગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
2: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
3: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમાર હિત્તે બોને ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે બોનો આપ સભામળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હ અમારે આજને કાર્યક્રમ ઘુમર મે.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હ કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. આજે આપણે આના કાર્યક્રમની એવા વિષય માટે ચર્ચા કરવા જઈ રહ્યો જે આપણે દેશના ઘણા કના જે ગ્રામીણ પરિવાર હે વિશેષ કરીને આપણી જે બુને હી એને જીવનમાં સકારાત્મક બદલાવ લાવે હે. આજનો આપણો કાર્યક્રમનો વિષય હે મનીષા બુન કે સ્વયં સહાયતા સમૂહ હું કહેવાય હે ને આના હું ફાયદે હે.
0: હવે
1: અક્સર આપણે કાર્યક્રમમાં ભી આપણે ભાઈ બુનોને કહો ને આપણે ભાઈ બુનની આ વાત સાંભળી ભી હોગા કે કયા ગામમાં આપણી જે બુને હી મળીને એક સ્વયં સહાયતા સમૂહ બનાવે હે. નાની નાની ચીજે થકી બચત શરૂ કરે હે ને આ જે ચીજે હે બાદ મેં એનાને બદલે ઘણા કાના ફાયદા લઈને આવે હે. ને આજના ટાઈમ મેં ઈ આન થકી આપણો વ્યવસાય ભી ચલાવી રહી હે. ને આપણે જે ઘણા કની જે બોને હે એ આ વાતે તો સાંભળે હે પણ એને ખબર જ નથી કે આ સ્વયં સહાયતા સમૂહ આખિરકાર હું કહેવાય હે આ હરતે કામ કરે હે ને આ આપણી બોનને એટલા સમાજને હરતે લાભ પુગાડે હે. તો એના હેત સવાલનો જવાબ લઈને આજે આપણે કાર્યક્રમમાં હાજર છો. તો આના વિષયમાં તો ઘણા કાની વાત તો આપણી બોને તકી રહેગા પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણી બોનને હમરાવી દા ગીત ને મોરે કર આપણી વાતે
0: ભવ્યંજલી બોન. તો બોનો હમણાં ગીત

0: અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનુનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આ જો સ્વયં સહાયતા સમૂહ હે વો હું હે અગર આયસ આપણે બોનાને બતાડો કે સ્વયં સહાયતા સમૂહ હું હે તે બોનાને કેવું ચાંગા કે સ્વયં સહાયતા સમૂહ મેં આપણે ખુદની મદદ હે વે આપણ ખુદ સમૂહ બનાવીને કરી શકો હમ અણામાં એવો મન કે નાનો ખાનો સમૂહ બનાવીને કામ કરી હિ જે સબ બલદે કામ આવે હે અણામાં આપણે દેખો હ કે 10 ખતી 20 આપણે બોને રહી વી શામિલ રહી સમૂહના સદસ્ય આપણે દેખો હ કે અંજલિ બોન નિયમિત નાની નાની બચત કરીને પૈસા જમા કરી હે ને કેનેક જરૂરત પડી જાય તે આ રાશિ લઈ બી શકે હે ને જો ટેમ મળે હે વણા ટેમ માતે ફાંસી બી આલી શકે હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો હ કે આ કેવલ પૈસાનો સમૂહ નથી બલકી વિશ્વાસ સહયોગ ને આત્મનિર્ભરતાનો સમૂહ હે હવે આઈસ આ વાત આવે કે આ સ્વયં સહાયતા સમૂહની શરૂઆત હરતે થાય હે તો ભાઈ બોનો સમૂહની શરૂઆત એવી બોન તકી થાય હે જે આનમે જોડવાની ઈચ્છુક હોવે આનમે સહિત સદસ્ય મળીને આપણું નામ તય કરે હે કે આપણા સમૂહનું આપણને હું નામ રાખવું હે ને એના સમૂહની મહિનામાં કેટલી વખત બેઠક રાખવી હે એ નિર્ધારિત કરી અગર હર મહિને એક જ દાડે આ બેઠક રાખે હે તો એનમે આપણને કેટલા પૈસા જમા કરાવવા હે એ ભી નિર્ણય લે હે સમૂહ મેં જઈ વખત બે હે બચત કેટલી થઈ રહી હે કેને કેને ઋણ જોઈ રહ્યું હે તો કેટલું જોઈ રહ્યું હે હરતે જોઈ રહ્યું હે હું નવું આનમે જોડવું હે ને સરકારી યોજના જે રહે હે એની જાણકારી ભી ઈ આનમે રાખે હે જેનતે કે ગામની જે સમસ્યા હે એનાનું સમાધાન થઈ શકે
0: હવે અંજલિ બોન તે આપણ કાર્યક્રમને માધ્યમ કથી કહી શકો હ કે આ છોટી બચત હે વો આપણે ઘણો મોટો બદલાવ લાવી શકી હે ઘણા વખત મન કહું હું સી હે કે આ નાની નાની બચત હું કરી લેગા
1: હવે
0: પણ બોને કેવું ચાંગા કે જ્યારે 10 કથી 15 બોને મળીને હોતો મહિનો થોડી થોડી બચત કરીગા તે આપણ દેખ હ કે થોડાક ટાઈમ બાદ વે રાશિ ઘણી મોટી બની જાયગા અને રાશિમાં પણ દેખ હ કે કઈ બી બોન હે વે આપણે બલદે સિલાઈ મશીન ખરીદી શકે હે બકરી પાલન શરૂ કરી શકે હે નાની ખાણી દુકાન ખોલી શકે હે ને આપણે સોરને ભણાઈ મેં બી આ સહાયતા કરી શકે હે તે બોને કેવું ચાંગા કે આપ જો સ્વયં સહાયતા સમૂહ હે વો આપણે આત્મનિર્ભર બનાવે હે આપણે ખુદની સહાયતા આપણે સમૂહને માધ્યમ કથી કરી શકે હ જેન કથી આપણે આર્થિક રૂપ કથી મજબૂત બનંગા ને આપણે આત્મવિશ્વાસી વો બી બળેગા
1: હવે મનીષા બોન આપણે કહી શકો કે જે વખત આપણી આ જે બોને હે ઈ અણી બેઠક મેં વે હે વાતે કરે હે નિર્ણય લે હે મળીને કામ કરે હે તો એન તકી એણની નેતૃત્વ ક્ષમતા જે હે એ ભી મજબૂત થાય હે ને ઈ આપણા અધિકાર સરકારી યોજનાએ ને સામાજિક જે જિમ્મેદારી એણની રહે હે એણને પ્રતિ ભી જાગૃત થાય હે કેમ કે આપણે દેખો હો કે અવડેના ટાઈમ મેં આપણે જે જીવન જીવી રહો એનમે કારે ભી કોઈ ભી સમસ્યા આપણને આર્થિક તોર માતે દેખવા મેં મળે હે એવા મેં અગર આપણી જે બોને હે આ સ્વય સહાયતા સમૂહ તકી જોડી જાયંગા ને 10-12 બૈરે મળીને આ કાર્ય આપણા ગામ મેં કરેંગા તો ઈ સબને આર્થિક રૂપ તકી મજબૂત બનાવી શકી આને બદલે આપણી જે બોને હે એણને કોઈ મોટું કાર્ય કરવાની જરૂરત નથી બલકી આપણે ફરાની જે બૈરીએ હે ઈ બી આને શામેલ કરી શકે ને 10 રૂપિયા તકી બી શરૂઆત કરી શકે આપણે વધારે મોટા પૈસા ન હોવે તો 10 રૂપિયા તકી બી અગર આપણે શરૂઆત કરો હો તો ઘણું મોટું બદલાવ આપણને આપણે જીવનમાં દેખવામાં મળે હે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણ કાર્યક્રમને માધ્યમ કથી વાતે કરી રહી હ કે આ સ્વયં સહાયતા સમૂહે આપણે બોનને હેતે આત્મનિર્ભર બનાવે બોનને બચતને હેતે સુરક્ષિત રાખી શકે ને વી ખુદનો વ્યવસાય હેતે ખોલી શકે તે આ વાતે આપણ આગી બી આમસ કરતા રંગા અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતે
1: હોપે

0: બોને ગીતનો આયુષ્ય પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે કાર્યક્રમ ઘુમર મેં પાછા ફરાવ. જેમ કે મનીષા બોન આપણે ગીતગી પહેલે જાણ્યું કે આ સ્વયં સહાયતા સમૂહ શું કહેવાય હે ને આની શરૂઆત આપણી બોને હરતે કરી શકે ને હરતે નાની સી બચત ભી આપણે જીવનમાં મોટો બદલાવ લાવી શકે ને આપણી બોનોને આત્મનિર્ભર બનાવી શકે. આપણે દેખો હો કે સમૂહને માધ્યમ થકી આપણી જે બોને હે જેમ કે આપે ભી બતાડ્યું હતું કે ઘણા કને વ્યવસાય કરી શકે. કઈ બોન ને અગર સિલાઈ આવતી હોવે તે સિલાઈ મશીન લઈ આવે, મસાલા બનાવી શકે, અચાર પાપડ ને ઘણા એવા ખાદ્ય પદાર્થ જે અવળીના ટાઈમે વેચાય હે એ વેચી શકે, અગરબત્તી મોમબત્તી બનાવી શકે, બકરી પાલન મુરગી પાલન કરી શકે, પોષણ વાટિકા તૈયાર કરી શકે ને હસ્તશિલ્પ એટલે હાથ થકી બન્યા ઉત્પાદ જે હે એ ભી વેચી શકે. તો આપણે દેખાંગા કે આમ થકી આપણી બોનોની આય ભી વધેગા ને એની આર્થિક સ્થિતિ ભી મજબૂત થાક અને ઘર પરિવારની દેખભાલ ભી કરી શકે. કેમ કે આ એવી ચીજે હે જે આપણે ઘરમાં રહીને જ કરી શક. બાઈન બોનો સ્વયં સહાયતા સમૂહ કેવલ કોઈ કમાઈનું સાધન જ નથી. આ સમૂહ આપણે સ્વચ્છતા, શિક્ષા, પોષણ, જળ સંરક્ષણ, નશા મુક્તિ, સૂર્યની શિક્ષા અને સ્વાસ્થ્યના વિષય માટે ભી જાગૃતતા ફેલાવે હે. જે વખત બહુને મળીને એકબીજાને હાથે કામ કરે હે, સંકલ્પ લે હે, તો હેતા ગામમાં સકારાત્મક બદલાવ આપણને દેખવા મળે હે.
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાહંગા કે આણામાં આપણે પરિવારની ને સમાજની ભૂમિકા રહે વે ભી ઘણી મોટી રહે. અગર આપણે પરિવાર આપણે બોનને બેઠક મેં જવા દેગા, હીકવા દેગા ને કામ કરવા બદલે પ્રોત્સાહિત કરેગા તો આ સમૂહ એવો વધારે સફળ બની શકેગા. ને કેવું ચાહંગા કે આપણે જો સમાજ હે એને ભી આપણે બોનને પ્રયાસોનું સન્માન કરવું જોઈએ હે. જયારે આપણે બોને આગે વધેગા તે પૂરું પરિવાર આગે વધેગા ને આપણે ગામ હે વો ભી અગાડી વધેગા.
0: હવે મનીષા બોન અણા સમૂહને સફળ બનાવવા બદલે આપણને ઘણી નાની મોટી વાતોનું ધ્યાન રાખવું હે. જેમ કે આપણે સમૂહની હર મહિને નિયમિત બેઠક જે રહે એ કરવી છે ને સભ્ય બોનને એનમાં ટેમ આલવું હે, કાઢીને એનમાં જવું હે, સમયની બચત કરવી હે, ઈમાનદારી ને પારદર્શિતા રાખવી હે. આ સપ્તકી મોટી ચીજ છે. કેમ કે આપણે હિતથી બોને મળીને આ સમૂહ બનાવેગા ને એનમાં એકબીજા માટે અગર આપણે વિશ્વાસ નહીં કરંગા ને કોઈ વિશ્વાસઘાત કરી દે તો એ સમૂહ જે હે એ ભંગ થઈ શકે ને હજી ભી મનકને આર્થિક નુકસાન થઈ શકે. એટલે આપણને ઈમાનદારી ને પારદર્શિતા બનાવીને રાખવી હે. હેતી જે બોને હે એની ભાગીદારી ભી એનમાં આપણને બનાવીને રાખવી હે ને એના જે વાતે હે એનું ભી સન્માન કરવું હે. એની સાથે નવા કૌશલ શીખવાની કઈ બોનની ઈચ્છા હોવે તો એને બદલે ભી આપણને એને પ્રોત્સાહિત કરવું હોગા. બાઈન બોનો સ્વયં સહાયતા સમૂહ કેવલ બચત કરવાનું માધ્યમ નથી, બલકી આપણી બોનને આત્મનિર્ભર, સહયોગ ને સામૂહિક વિકાસની એક મજબૂત પહેલ હે. અગર આપણા ગામમાં એવો કોઈ સમૂહ હે તો આપણને ભી એણ તકી જોડવું જોઈએ ને સબને મળીને એક નવી પહેલ કરીને આપણા ગામની જે આર્થિક સ્થિતિની જે તસવીર હે એને બદલવી હોગા.
1: ભવ્યાંજલિ બોન એને સાથે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે બોનને કેવું ચાંગા કે એક મનક એવો ખાલી સીમિત બદલાવ લાવી શકે હે, પણ જયારે હોતો મનક મળીને કામ કરી ગાને ઉદ્દેશ્ય બનાવેગા તે આપણે જો હે ગામ વો અગાડી વધેગા. તારે આપણે દેખા કે બડા પરિવર્તન આવેગા ને કેવું ચાંગા કે આ સ્વયં સહાયતા સમૂહ હે આસ સામૂહિક શક્તિનું સબકુત સુંદર રૂપ હે. આણા સમૂહમાં પણ દેખા કે આપણે બોનને આર્થિક રૂપ કરતી મજબૂત બનાવવા હાથે હાથી વણને આત્મવિશ્વાસ જાગરૂક ને નિર્ણય લેવામાં ભી સક્ષમ બનાવે હે.
0: હવે મનીષા બોન આપણા ભાઈ બોનોને આપણે આ કહી શકો કે નાની સી બચત મોટો વિશ્વાસ હે તો મનકને મળીને આપણે જે પ્રયાસ કરો હ એ આપણે પરિવારને સમુદાયની દિશાને બદલી દે હે. હર બોન કને કોઈ ને કોઈ ક્ષમતા રહે હે, હર હાથમાં કોઈ હુનર રહે હે ને હર ગામમાં વિકાસની કોઈ ને કોઈ સંભાવના તો રહે છે. જરૂરત અણી વાતની હે કે આપણે હેત મનક એકજૂટ થઈને અગાડી વધ. સ્વયં સહાયતા સમૂહ કોઈ આર્થિક સહયોગનું માધ્યમ નથી ભાઈ બોનું, બલકી મહિલાઓનો હપન આત્મસન્માન ને સામુદાયિક વિકાસની મજબૂત નીવ હે. આપણે દેખા હ કે સ્વયં સહાયતા સમૂહ આપણને હિકાડે હે કે વિકાસની શરૂઆત મોટા સંસાધન થકી સ્થા એવું જરૂરી નથી, બલકી નાના નાના સામૂહિક પ્રયાસ કરવા થકી બી આપણે ઘણા કાના બદલાવ લાવી શક. જઈ વખત બોને એકબીજા માટે વિશ્વાસ કરીને અગાડી હેન્ડિંગા ને કેવલ આપણી આર્થિક સ્થિતિને જ નહીં, બલકી પૂરા પરિવારને સહયોગ, આત્મવિશ્વાસની નવી સોચનું વાતાવરણ બનાવવાની કોશિશ કરેગા તો જ આ સામૂહિક જે બેઠક હે એનમાં વચનની વાતે જે હે એ સફળ થાયગા ને આના જે સમાધાન હે એ અસલ તરીકા થકી આપણને દેખવામાં મળેગા. તો ભાઈ બોનું આપણને એવું સમાજ બનાવવાની કોશિશ કરવી હે જ્યાં હર બોન હિકે અગાડી વધે ને આપણા હપનાને પૂરા કરે. કેમ કે જે વખત બોન જે હે એ એકબીજાનું હાથ આઈને અગાડી વધેગા તો બદલાવ કેવલ એણને જ જીવન સુધી સીમિત નહીં રહેગા, બલકી હેતતા સમાજની સમુદાયની નવી ઉમેદ ને નવી ઉર્જા તકી ભરી દેગા.
1: હવે અંજલી બોન તો આના વિશે માટે આપણે બોનો કદી ઘણા અક્કાની વાતે થઈ ગઈ હે હવે દેખી રહી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કદી સૂટ પડવાનું
0: હવે
1: સૂટ તો પડો પણ જાતક હતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનને
0: હવે

0: બોને ગીત તો આશું પૂરું નણસ ગીત હાથે હવે કાર્યક્રમ ઘુમર ટકી અમે પણ અસૂટ આપને અમારો આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સુછાવ અમને આલી શકો અમારે અણાપતા માટે.
1: હવે બોનો લખેલું અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈ બુનો આપ અમારી ઈમેલ આઈડી

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
1: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

તો ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામાં રહી રહો આપણું સામુદાયિક રેડિયો વોકટ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની ગુણંજલિ પારશરને આજે વાર શનિવારની તારીખ 25 જુલાઈ 2026 નો દાડો હે. ભાઈ બોનો અમે દેખી રહ્યા હોય કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગઈ. હવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. બચપન આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મો આપની બોન અંજલિ પારેશરની હાથે. અણસક્રમને આગાડી બળંગા આપણે કિસાન ભાઈ બોનો તકી જુડુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોન મારા હાથે રહેગા મારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડીમે આપણે આગાડી બળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ તકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની મો આપી વોન અંજલિ પારેશરની હાથે. શ્રોતાઓ બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ ઘૂમર. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટની મો આપની બોન અંજલિ પારેશર. ભાઈ બોનો એની બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું કી ઉડા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી અણા સાથે મનોરંજનની થાગા પૂરી ભરમાં જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. એની વાત ભાઈ બોનો ઠીક 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામિલ થશે. તો ભાઈ બોનો આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થી જુડ કાર્યક્રમ આરાધના.

ખેતીવાડી મેં જેમ કે ભાઈ બોનો અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષય ને હાથે તો ભાઈ બોનો આજે અમારે કાર્યક્રમ મેં આપતી કી વાતચીતનો વિષય હૈ કે આપણે જે જંગલ હે એ ધીરે ધીરે ખતમ થતા જઈ રહે હે આપણી નદીઓ જે હે એ હુકાઈ રહી હે તો આ હેતી ચીજ તો આપણે ધીરે ધીરે ખોઈ રહો અવડે ભી અગર આપણે ને હમરે તો આપણી જે વિરાસત હે એ ભી ને વસેકા તો આજે અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરાવી દા ગીત ને મોરે કર આપણી વાતે તો ભાઈન બોનો આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાઘ રેડિયો 90.8 FM માતે

0: ભાઈ બનો ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલે મેં આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે જે જંગલ હે એ ખતમ થવા લાગી ગયા હે એને સાથે આપણે નદી હુકાઈ ગઈ હે ને અગર આપણે હવે બી નહીં હમરે તો આપણી જે વિરાસત હે એ ભી નહીં વસેગા તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહે હિં પટેલજી તો સૌથી પહેલા આપણે હમરી લેણાની વાત અને મોરે કરા આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં
1: ધન્યવાદ
0: સર જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ આજ હમારે કાર્યક્રમ મેં હમારે શ્રોતા સાથીઓ સે બાતચીત કા વિષય જુડને જા રહા હૈ કે જંગલ ભી હમારે ચલે ગયે હમારી નદિયા ભી હમ દેખ રહે હૈ કે બહોત સે બાર સૂકને કી કગાર પર આ જાતી હૈ તો એસે મેં યે ભી એક સમય હૈ હમારે લિયે કે હમ હમારી ચીજો કો બદલે હમ હમારે જીવન મેં સુધાર કરે અગર હમને અભી ભી ઇન સારી ચીજો કો અનદેખા કર દિયા તો એક દિન એસા આયેગા કે હમારી વિરાસત ભી હમારે પાસ નહીં બચેગી તો આપ સબસે પહેલે હમ યહી બતાઈએ કે જંગલ નદી કિસ તરીકે સે હમારી વિરાસત હૈ વિરાસત ક્યા હૈ ઓર ઇસકા હમારે જીવન મેં ક્યા મહત્વ હૈ
1: બિલકુલ વાગડ ક્ષેત્ર કી બાત કરે તો હમારી વિરાસત ક્યા હૈ જો જંગલ હૈ જમીન હૈ પેડ પૌધે હૈ એ સબ હમારી વિરાસત હૈ
0: બિલકુલ
1: અપન જાનતે હૈ કે જૈસે જુલાઈ મહિના આ જાતા હૈ પૂરા વાગડ જૈસે ફિર સે જી ઉઠતા હૈ એસા અપન કો લગતા હૈ સુખી પહાડિયા હરી ચાદર ઓઢ લેતી હૈ ને ખેતો મેં હલચલ મચને લગતી હૈ મહિલાએ ધાન કી રોપાઈ કરતી હૈ મક્કી કી બુવાઈ કરતી હૈ ઓર જૈસે બચ્ચે ભી બારિશ મેં ભીગતે હુએ કીચડ મેં ખેલ કૂદ કરતે હુએ એ જો નજરા હોતા હૈ वो नजारा वास्तव में एक बहुत आनंद रूप हो जाता है ये जो नजारा देखते ही अपन को महीने से जो सूखी धरती की जो पहली बारिश के बाद ऐसी महकती है कि हर किसान उस चेहरे की उम्मीद की मुस्कान आ जाती है अपन को पहली बारिश में पता चलता है ये जो मिट्टी की जो महक है ना ये बहुत आनंद दिलाती है लेकिन જો વિરાસત હૈ ખાસ કરકે હરિયાલી કી વિરાસત હૈ પૌધો કી વિરાસત હૈ પહાડીઓ કી વિરાસત હૈ જૈસે પહાડીઓ મેં અલગ અલગ જો પેડ પૌધે હૈ ખીલ ઉઠતે હૈ સાગવાન કી બાત કરે સાલ કી બાત કરે બાંસ કી બાત કરે મહુઆ ખેર પલાસ જૈસે પેડ પૌધે લહેરાતે હૈ
0: બિલકુલ
1: એ હમારી વિરાસત હૈ કેવલ એ પથ્થર ઓર ઝાડિયા જબ અભી અપન દેખતે હૈ હૈ ને ઓર જબ જિસ પહાડ કે ઉપર કોઈ પેડ પૌધા નહીં હૈ વહાં સિર્ફ સફેદ પથ્થર ચમકતા હૈ તો અમારી વિરાસત ખતમ હો જાતી હૈ તો ઇસી કો અપન વિરાસત બોલતે હૈ કે જહાં નદિયાં હૈ ઝરણે હૈ ઓર પેડ પૌધે હૈ પહાડ હૈ એ વિરાસત બચાઈ રખના બહોત જરૂરી
0: બિલકુલ સર આપને સહી કહા ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારી જો વિરાસત હૈ વો હમારે મન કો સુકૂન દેતી હૈ ઓર વહીં અગર હમારી જો યે પેડ પૌધે હૈ જો લહલાતે હુએ હમારે પશુ પક્ષી હૈ યે હમે નહીં દિખેંગતી હૈ ઓર વહીં અગર હમારી જો યે પેડ પૌધે હૈ જો લહલાતે હુએ હમારે પશુ પક્ષી હૈ યે હમે નહીં દિખેંગે હમારી જો પરંપરાગત ચીજે હૈ વો હમે નહીં દિખેંગી તો હમ દેખેંગે કે હમારી જો વિરાસત હૈ વો ધીરે ધીરે સમાપ્ત હો જાયેગી તો જિસ તરીકે સે હમને જંગલો કો ખોયા હૈ નદીઓ કો ખોયા હૈ ઉસ તરીકે સે હમે હમારી વિરાસત કો નહીં ખોના હૈ અબ યહી બાત આતી હૈ કે હમારે જંગલ ઓર નદી કા ક્યા રિશ્તા હૈ
1: બિલકુલ અપન ને અપની વિરાસત કી બાત કરી ઓર જંગલ ઓર જો નદી કી અપન બાત કરે તો બચ્ચા જૈસે પૂછતા હૈ કભી કભી
0: બિલકુલ
1: કે મમ્મી મમ્મી યે નદી કહાં સે આતી હૈ
0: જી હા
1: તો અપન બોલતે હૈ કે ભી નદી તો પહાડો સે આતી હૈ એ વાસ્તવ મેં એ સહી બાત હૈ લેકિન પૂરી બાત સહી નહીં હૈ સચ યે હૈ કે નદી જંગલ કી ગોદ સે જન્મ લેતી હૈ ક્યોંકિ જંગલ હૈ તો વહાં પાણી હૈ જો જંગલ હૈ વહી યે જો નદી કા મતલબ એ જન્મદાતા જિસકો બોલતે હૈ ને જૈસે માં પાલન પોષણ કરતી હૈ વૈસે હી જંગલ નદી કો જન્મ દેતી હૈ યદિ જંગલ નહીં રહા તો નદિયા ખતમ હો જાતી હૈ જહાં પેડ પૌધે હૈ વહાં હી પાણી હૈ ઓર જહાં પાણી હૈ વહાં સે હી નદિયા ચાલુ હો જાતી હૈ જો તેજ બારિશ હોતી હૈ ઓર ઘને જંગલ હોતે હૈ ઓર ઉસ ઘને જંગલ કે અંદર જબ બારિશ ભલે કિતની ભી તેજ હો લેકિન ઉસકે ઉપર જબ પાણી ગિરતા હૈ તો પહેલે પત્તો કે ઉપર ગિરતા હૈ ફિર ધીરે ધીરે ધીરે ધીરે વો નીચે જમીન પર આતા હૈ ઓર મહિનો તક વો પાણી જમીન મેં ઉતરતા હૈ ઓર નદી છોટે છોટે નાલો મેં બહે કે ફિર આ જાતા હૈ
0: બિલકુલ
1: ઓર લેકિન જહાં નંગે પહાડ હૈ વહાં બારિશ યદિ बहुत आ गई, तेज बारिश आ गई, तो वहाँ खाद, मिट्टी, पोषक तत्व सब बह के चला जाता है।
0: जी जी।
1: तो धरती के अंदर बहुत कुछ है, इसको बचाए रखना अपना कर्तव्य है और उसको नंगा पहाड़ नहीं बनाना है। जहाँ बताया गया है ना कि जहाँ पेड़ पौधे हैं वहाँ ही पानी आ जाता है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आपने जंगल और नदी का रिश्ता हमें बताया है, वही अब मैं जानना चाहूंगी कि हमारे जीवन में ये जो जंगल और नदी है उनका हमारे जीवन, खेती और संस्कृति पर क्या असर पड़ता है।
1: महत्वपूर्ण चीज ये है कि जब जंगल नहीं रहा तो खेती और अपनी संस्कृति पर बहुत फर्क पड़ने वाला है। आदिवासी का जीवन डोर जो है, जो जंगल, नदी, पहाड़, मिट्टी, पशुधन, बीज जैसी चीजों से जुड़ा हुआ है।
0: बिल्कुल।
1: और इनमें से ये जो कड़ी, कोई भी एक कड़ी कमजोर हो जाती है इसमें से, तो उसका असर पूरा उनके जीवन पर पड़ता है।
0: जी हाँ।
1: और ये केवल पर्यावरण का नहीं, जीवन और संस्कृति जो है वो भविष्य का संकट बन जाता है। तो इसको बचाए रखना बहुत जरूरी है। खेती पर तो साफ असर दिखाई देता है। किसान बताते हैं कभी कभी कि पहले जैसी बारिश क्यों नहीं आ रही है ना। तो बारिश जैसे कभी तेज बारिश आ जाती है तो मिट्टी वहां से ले जाती है।
0: जी जी।
1: कभी हम तो अभी अपन देखते हैं, अभी की बात करते हैं तो काफी बारिश ने बहुत लंबा समय ले लिया।
0: जी जी।
1: अपनी फसल सूखने की ओर आ रही थी तो यदि अभी 5-7 दिन बारिश नहीं आ जाती तो फसल पूरे पूरी सूख जाती।
0: जी हाँ।
1: तो किसान भी यही कहते हैं कि ऐसा क्यों हो रहा है, पहले तो बहुत बारिश आती थी, 120 दिन बारिश आती थी, और बारिश मतलब धान पूरे पूरा अच्छा हो जाता था, फसलें बहुत लहलहाते रही थी, और अभी अभी अपन देख रहे हैं कि जब फसल सूखने की तैयारी होती है इतना लंबा समय के बाद बारिश आती है।
0: जी हाँ।
1: तो जब बारिश नहीं होती धान, मक्का, उड़द, तिल जैसी फसलें बीच में सूखने लगती है, दोबारा बुआई करनी पड़ती है, बीज, मेहनत और समय तीनों का नुकसान हो जाता है।
0: जी जी।
1: जंगल ही खेतों के लिए खाद का बड़ा स्रोत भी है। यदि जंगल नहीं रहा तो खाद कहाँ से आएगा, क्योंकि जंगल में पेड़ पौधे हैं, पत्तियां गिरती है, पत्तियों में से जो खाद बनता है वो धीरे धीरे पानी के साथ बह के नालों में से वहां से खाद बन के तैयार होता है और वहां खेतों के अंदर आता है।
0: बिल्कुल।
1: तो ये जो पशुओं का गोबर है वो उर्वरक बनाता है। जंगल घटने से प्राकृतिक चक्र धीरे धीरे कमजोर हो जाता है।
0: जी हाँ।
1: तो प्रकृति को बचाए रखना जरूरी है, प्राकृतिक बचेगी तो अपनी संस्कृति बचेगी। तो ये सब चीज जैसे मैंने बताया थी, हर चीज को जुड़ती

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
1: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें। वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित।

0: અને આજના ટાઈમમાં એ આન તકી આપણો વ્યવસાય ભી ચલાવી રહી હૈ. ને આપણે જે ઘણા કની જે બોને હૈ એ આ વાતે તો સાંભળે હૈ, પણ એને ખબર જ નથી કે આ સ્વય સહાયતા સમૂહ આખિરકાર હું કહેવાય હૈ, આ હરતે કામ કરે હૈ, ને આ આપણી બોનને હેતા સમાજને હરતે લાભ પુગાડે હૈ. તો એના હેતા સવાલોનો જવાબ લઈને આજે આપણે કાર્યક્રમમાં હાજર છ. તો આના વિષયમાં તો ઘણા કની વાતે તો આપણી બોને તકી રહેગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણી બોનને હમરાવી દા ગીત, ને મોરે કર આપણી વાતે
1: ભવ્યાંજલિ બોન. તો બોનો હમણાં ગીત

0: અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનુનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આ જો સ્વયં સહાયતા સમૂહ એવું હું હે અગર આયસ આપણે બોનાને બતાડો કે સ્વયં સહાયતા સમૂહ હું હે તે બોનાને કેવું ચાંગા કે સ્વયં સહાયતા સમૂહ મેં આપણે ખુદની મદદ હેવે આપણ ખુદ સમૂહ બનાવીને કરી શકો હમ અણામાં એવો મન કે નાનું ખાણું સમૂહ બનાવીને કામ કરી હિ જે સબ બલદે કામ આવે હે અણામાં આપણે દેખો કે 10 ખતી 20 આપણે બોની રહી વી શામિલ રહી સમૂહના સદસ્ય આપણે દેખો કે અંજલિ બોન નિયમિત નાની નાની બચત કરીને પૈસા જમા કરી હે ને કેણેક જરૂરત પડી જાય તે આ રાશિ લઈ બી શકે હે ને જો ટેમ મળે હે વણા ટેમ માં તે ફાંસી બી આલી શકે હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો કે આ કેવલ પૈસાનું સમૂહ નથી બલ્કી વિશ્વાસ સહયોગ ને આત્મનિર્ભરતાનું સમૂહ હે હવે આઈસ આ વાત આવે કે આ સ્વયં સહાયતા સમૂહની શરૂઆત હરતે થાય હે તો ભાઈ બોનો સમૂહની શરૂઆત એવી બોન તકી થાય હે જે આનમે જોડવાની ઈચ્છુક હોવે આનમે સહિત સદસ્ય મળીને આપણું નામ તય કરે હે કે આપણા સમૂહનું આપણાને હું નામ રાખવું હે ને એના સમૂહની મહિનામાં કેટલી વખત બેઠક રાખવી હે એ નિર્ધારિત કરી અગર હર મહિને એક જ દાડે આ બેઠક રાખે હે તો એનમે આપણાને કેટલા પૈસા જમા કરાવવા હે એ ભી નિર્ણય લે હે સમૂહ મેં જે વખત બે હે બચત કેટલી થઈ રહી હે કેને કેને ઋણ જોઈ રહ્યું હે તો કેટલું જોઈ રહ્યું હે હરતે જોઈ રહ્યું હે હું નવું આનમે જોડવું હે ને સરકારી યોજના જે રહે હે એની જાણકારી ભી ઈ આનમે રાખે હે જેનથી કે ગામની જે સમસ્યા હે એનાનું સમાધાન થઈ શકે
0: હવે અંજલિ બોન તે આપણ કાર્યક્રમને માધ્યમ કરતી કહી શકો હ કે આ છોટી બચત હે વો આપણે ઘણો મોટો બદલાવ લાવી શકી હે ઘણા વખત મન કહું હું સી હે કે આ નાની નાની બચત હું કરી લેગા
1: હવે
0: પણ બોને કેવું ચાંગા કે જ્યારે 10 કથી 15 બોને મળીને હોતો મહિનો થોડી થોડી બચત કરીગા તે આપણ દેખ કે થોડાક ટાઈમ બાદ વે રાશિ ઘણી મોટી બની જાય ગામ અને રાશિમાં પણ દેખ કે કઈ બી બોન હે વે આપણે બલદે સિલાઈ મશીન ખરીદી શકે હે બકરી પાલન શરૂ કરી શકે હે નાની ખાણી દુકાન ખોલી શકે હે ને આપણે સોરને ભણાઈ મેં બી આ સહાયતા કરી શકે હે તે બોને કેવું ચાંગા કે આપ જો સ્વયં સહાયતા સમૂહ હે વો આપણે આત્મનિર્ભર બનાવે હે આપણે ખુદની સહાયતા આપણે સમૂહની માધ્યમ કથી કરી શકે હ જેન ખતી આપણે આર્થિક રૂપ ખતી મજબૂત બનંગા ને આપણે આત્મવિશ્વાસી વો બી બળેગા
1: હવે મનીષા બોન આપણે કહી શકો કે જે વખત આપણી આ જે બોને હે એ અણી બેઠક મેં વે હે વાતે કરે હે નિર્ણય લે હે મળીને કામ કરે હે તો એન તકી એણની નેતૃત્વ ક્ષમતા જે હે એ ભી મજબૂત થાય હે ને એ આપણા અધિકાર સરકારી યોજનાએ ને સામાજિક જે જિમ્મેદારી એણની રહે હે એણને પ્રતિ ભી જાગૃત થાય હે કેમ કે આપણે દેખો હો કે અવડેલા ટાઈમ મેં આપણે જે જીવન જીવી રહ્યો એનમે કારે ભી કોઈ ભી સમસ્યા આપણને આર્થિક તોર માતે દેખવા મેં મળે હે એવમ અગર આપણી જે બોને હે આ સ્વયં સહાયતા સમૂહ તકી જોડી જાયગા ને 10-12 બૈરે મળીને આ કાર્ય આપણા ગામ મેં કરેગા તો એ સબને આર્થિક રૂપ તકી મજબૂત બનાવી શકે આને બદલે આપણી જે બોને હે એણને કોઈ મોટું કાર્ય કરવાની જરૂરત નથી બલ્કી આપણે ફરાની જે બૈરી હે એ બી આને સામેલ કરી શકે ને 10 રૂપિયા તકી બી શરૂઆત કરી શકે આપણે વધારે મોટા પૈસા નહીં હોવે તો 10 રૂપિયા તકી બી અગર આપણે શરૂઆત કરો હો તો ઘણું મોટું બદલાવ આપણને આપણા જીવનમાં દેખવામાં મળે હે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણ કાર્યક્રમને માધ્યમ કરતી વાતે કરી રહી હ કે આ સ્વયં સહાયતા સમૂહે આપણે બોનને હેતે આત્મનિર્ભર બનાવી બોનને બચતને હેતે સુરક્ષિત રાખી શકે ને વી ખુદનો વ્યવસાય હેતે ખોલી શકે તે આ વાતે આપણ આગી બી આમસ કરતા રંગા અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતે
1: હોપે

0: બોને ગીતનું આયુષ્ય પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે કાર્યક્રમ ઘુમર મેં પાછા ફરવા. જેમ કે મનીષા બોન આપણે ગીતગી પહેલે જાણ્યું કે આ સ્વયં સહાયતા સમૂહ શું કહેવાય હે ને આની શરૂઆત આપણી બોને હરતે કરી શકે ને હરતે નાની સી વચત ભી આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે ને આપણી બોનોને આત્મનિર્ભર બનાવી શકે. આપણે દેખાવ હો કે સમૂહને માધ્યમ થકી આપણી જે બોને હે જેમ કે આપે ભી બતાડ્યું હતું કે ઘણા કને વ્યવસાય કરી શકે. કઈ બોનને અગર સિલાઈ આવતી હોવે તે સિલાઈ મશીન લઈ આવે, મસાલા બનાવી શકે, અચાર પાપડ ને ઘણા એવા ખાદ્ય પદાર્થ જે અવળીના ટાઈમે વેચાય હે એ વેચી શકે, અગરબત્તી મોમબત્તી બનાવી શકે, બકરી પાલન મુરગી પાલન કરી શકે, પોષણ વાટિકા તૈયાર કરી શકે ને હસ્તશિલ્પ એટલે હાથ થકી બન્યા ઉત્પાદ જે હે એ ભી વેચી શકે. તો આપણે દેખાંગા કે આમ થકી આપણી બોનોની આય ભી વધેગા ને એની આર્થિક સ્થિતિ ભી મજબૂત થાય અને ઘર પરિવારની દેખભાલ ભી કરી શકે. કેમ કે આ એવી ચીજે હે જે આપણે ઘરમાં રહીને જ કરી શક. બાઈન બોનો સ્વયં સહાયતા સમૂહ કેવલ કોઈ કમાઈનું સાધન જ નથી. આ સમૂહ આપણે સ્વચ્છતા, શિક્ષા, પોષણ, જળ સંરક્ષણ, નશા મુક્તિ, સૂર્યની શિક્ષા અને સ્વાસ્થ્યના વિષય માટે ભી જાગૃતતા ફેલાવે હે. જે વખત બોને મળીને એકા બીજા ને હાથે કામ કરે હે, સંકલ્પ લે હે, તો હેતા ગામમાં સકારાત્મક બદલાવ આપણને દેખવા મળે હે.
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાહંગા કે આણામાં આપણે પરિવારની ને સમાજની ભૂમિકા રહે વે ભી ઘણી મોટી રહે. અગર આપણે પરિવાર આપણે બોનને બેઠક મેં જવા દેગા, હીકવા દેગા અને કામ કરવા બદલે પ્રોત્સાહિત કરેગા તો આ સમૂહ એવો વધારે સફળ બની શકેગા. ને કેવું ચાહંગા કે આપણે જો સમાજ હે એને ભી આપણે બોનને પ્રયાસોનું સન્માન કરવું જોઈએ હે. જયારે આપણે બોને આગળ વધેગા તે પૂરું પરિવાર આગળ વધેગા ને આપણે ગામ હે વો ભી આગળ વધેગા.
0: હવે મનીષા બોન અણા સમૂહને સફળ બનાવવા બદલે આપણને ઘણી નાની મોટી વાતોનું ધ્યાન રાખવું હે. જેમ કે આપણે સમૂહની હર મહિને નિયમિત બેઠક જે રહે એ કરવી છે ને સભ્ય બોનને એનમે ટાઈમ આલવું હે, કાઢીને એનમે જવું હે, સમયની બચત કરવી હે, ઈમાનદારી ને પારદર્શિતા રાખવી હે. આ સપ્તકી મોટી ચીજ છે. કેમ કે આપણે હેતી બોને મળીને આ સમૂહ બનાવેગા ને એનમાં એકા બીજા માતા અગર આપણે વિશ્વાસ નહીં કરંગા ને કોઈ વિશ્વાસઘાત કરી દે તો એ સમૂહ જે હે એ ભંગ થઈ શકે ને હજી ભી મનકને આર્થિક નુકસાન થઈ શકે. એટલે આપણને ઈમાનદારી ને પારદર્શિતા બનાવીને રાખવી હે. હેતી જે બોને હે એની ભાગીદારી ભી એનમાં આપણને બનાવીને રાખવી હે ને એના જે વાતે હે એનું ભી સન્માન કરવું હે. એની સાથે નવા કૌશલ શીખવાની કઈ બોનની ઈચ્છા હોવે તો એને બદલે ભી આપણને એને પ્રોત્સાહિત કરવું હોગા. બાઈન બોનો સ્વયં સહાયતા સમૂહ કેવલ બચત કરવાનું માધ્યમ નથી, બલકી આપણી બોનોને આત્મનિર્ભર, સહયોગ ને સામૂહિક વિકાસની એક મજબૂત પહેલ હે. અગર આપણા ગામમાં એવો કોઈ સમૂહ હે તો આપણને ભી એણન તકી જોડવું જોઈએ ને સબને મળીને એક નવી પહેલ કરીને આપણા ગામની જે આર્થિક સ્થિતિની જે તસવીર હે એને બદલવી હોગા.
1: ભવ્યાંજલિ બોન એને સાથે કાર્યક્રમના માધ્યમ કરતી આપણે બોનને કેવું ચાંગા કે એક મનક એવો ખાલી સીમિત બદલાવ લાવી શકે હે, પણ જયારે હતો મનક મળીને કામ કરી ગાને ઉદ્દેશ્ય બનાવેગા તે આપણે જો હે ગામ વો આગળ વધેગા ત્યારે આપણે દેખા હા કે બડા પરિવર્તન આવેગા. ને કેવું ચાંગા કે આ સ્વયં સહાયતા સમૂહ હે આ સામૂહિક શક્તિનું સબકુતું સુંદર રૂપ હે. આણા સમૂહમાં પણ દેખા હા કે આપણે બોનને આર્થિક રૂપ ખતી મજબૂત બનાવવા હાથે હાથી બોનને આત્મવિશ્વાસ જાગરૂક ને નિર્ણય લેવા ભી સક્ષમ બનાવે હે.
0: હવે મનીષા બોન આપણા ભાઈ બોનોને આપણે આ કહી શકો કે નાની સી બચત, મોટો વિશ્વાસ હે તો મનકને મળીને આપણે જે પ્રયાસ કરો હ એ આપણે પરિવારને સમુદાયની દિશાને બદલી દે હે. હર બોન કને કોઈ ને કોઈ ક્ષમતા રહે હે, હર હાથમાં કોઈ હુનર રહે હે ને હર ગામમાં વિકાસની કોઈ ને કોઈ સંભાવના તો રહે છે. જરૂરત અણી વાતની હે કે આપણે હેત તો મનક એકજૂટ થઈને આગાડી વધ. સ્વયં સહાયતા સમૂહ કોઈ આર્થિક સહયોગનું માધ્યમ નથી ભાઈ બોનો, બલકી મહિલાઓનો સ્વપ્ન, આત્મસન્માન ને સામુદાયિક વિકાસની મજબૂત નીવ હે. આપણે દેખ કે સ્વયં સહાયતા સમૂહ આપણને હિકાડે હે કે વિકાસની શરૂઆત મોટા સંસાધન થકી સ્થા એવું જરૂરી નથી, બલકી નાના નાના સામૂહિક પ્રયાસ કરવા થકી બી આપણે ઘણા કાના બદલાવ લાવી શક. જઈ વખત બોની એકા બીજા માટે વિશ્વાસ કરીને આગાડી હેન્ડિંગા ને કેવલ આપણી આર્થિક સ્થિતિને જ નહીં, બલકી પૂરા પરિવારને સહયોગ, આત્મવિશ્વાસ ને નવી સોચનું વાતાવરણ બનાવવાની કોશિશ કરેગા તો આ સામૂહિક જે બેઠક હે એનમાં વચનની વાતે જે હે એ સફળ થાયગા ને આના જે સમાધાન હે એ અસલ તરીકા થકી આપણને દેખવામાં મળેગા. તો ભાઈ બોનો આપણને એવું સમાજ બનાવવાની કોશિશ કરવી હે જ્યાં હર બોન હિકે આગાડી વધે ને આપણા સપનાને પૂરા કરે. કેમ કે જે વખત બોન જે હે એ એકા બીજાનું હાથ આઈને આગાડી વધેગા તો બદલાવ કેવલ એણને જ જીવન સુધી સીમિત નહીં રહેગા, બલકી હેતતા સમાજની સમુદાયની નવી ઉમેદ ને નહીં નવી ઉર્જા તકી ભરી દેગા.
1: હવે અંજલી બોન તો અણા વિષય માટે આપણે બોને કદી ઘણા અકાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટેમ ભી થજ્જો હે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તો પડે પણ જાતક હતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનની.
0: હવે

0: બોને ગીત તો આશું પૂરું નણસ ગીત સાથે હવે કાર્યક્રમ ઘુમર ટકી અમે પણ સુટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે આના પતા માટે.
1: હવે બોનો લખેલું અમારું પતુ હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈન બુનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોને ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હૈ એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત જાગૃતિ બુંદ આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેંગા તો હું થાય
2: નાના અંજલિ બુંદ હું થા કા
1: અરે જાગૃતિ બુંદ આપણી જે નદીએ હૈ એ હુકી જાયેંગા ખેતર બંજર થઈ જાયેંગા ને આપણું જીવન જે હૈ એ ભી રૂકી જાગા
2: ઓ અંજલિ બુંદ એટલે જ મન કા કહે હૈ કે પાણી તો કાલ હૈ પાણી થકી જ આપણું જીવન હૈ
1: હોવે જાગૃતિ બુંદ હર બુંદ મેં આપણું જીવન હૈ ને આજ ધરતી માતાનું સંબલ હૈ
2: હોવે અંજલિ બુંદ આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું બારિશને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા
1: હોવે હોવે જાગૃતિ બુંદ આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ હર બુંદનું મોલ આપણે જાણો
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત